0: ரேடியோ ITN ராட்டட வகை கேன ரேடியோ ஒபே கோடிபதி சீனிய அட செபே வேத ராத்ரி 10ට லக்கண்ட அஹன்ன ஜாதிக லோத்ரை மண்டலே சீனும டிக்கெட் பத்தோட ஜாக்ராஹி பிரதிபல அட ராத்ரியேம ஒபட கேன எக்கம ரேடியோவ லக்கண்ட மீஷா அத்தியக்ஷணைய நிமந்த பிரசார
1: මොනා කරන්නද ડોક્ટર කියන channel කරලා මෙයා පෙන්නු අපි
2: එපා එපා ડોક્ટર ගෙන්න ගන්න එපා සාමීට එන්න කියන්න
3: මේ සාමී
1: පිසුද රාජේස්වරි සාමී ඇවිල්ලා මොනා කරන්නද සාමී දොස්තර කෙනෙක්ද අනේ පුතා දොස්තර කෙනෙකුට පෙන්නු මෙයාව
2: සාමීට එන්න කියන්න ඔයා නෙමෙයි මෙයාගේ අම්මා මමයි මම කියන දේ කරන්න
4: ஜீவிதே
0: ரேடியோ ITN